નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાવા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. તો કહેવાય છે ને કે ભાઈ સુખી રહેવામાં બહુ ખર્ચો નથી, પણ આપણે કેટલા સુખી છીએ એ લોકોને બતાવવા માટે આપણે ઘણો બધો ખર્ચો કરીએ છીએ. કહેવાય ને કે ભાઈ સુખી રહેવા માટે કોઈ ખર્ચો નથી, પણ સુખી બતાવવા માટે આપણે ઘણો બધો ખર્ચો કરીએ છીએ ભાઈ, ખાલી દેખાવ માટે. બસ એક સુંદર મજાનું ગીત લઈ લઈ ભાઈ લતા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે એમબીસી રેડિયો પર, અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને મારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:45 સુધી. બસ કહેવાય ને કે ભાઈ ગુજરાતી થાળી કહેવાય ને કે ભાઈ કેરી અને અથાણા વગરની અને પાપડ વગર એક થાળી અધૂરી છે ગુજરાતી થાળી, એવો જ ભાઈ આપણો કાર્યક્રમ છે નાનો ટચુકડો 15 મિનિટનો. સુંદર મજાનું ગીત ફરીથી લઈ લે લતા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું.

બસ ભાઈ આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કે પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.